0: બાપુ આ ગાયન તો જબરજસ્ત હિટ છે.
1: The Breakfast Show with Vijay and Pooja, brought to you by Fortune.